જે અંદરો કપટ ના ગયા તે કોઈ ફેર નહીં, અંદરો નિર્મલ બહારો નિર્મલ. સદગુરુ એસી કૃપા કરો સાડે સાર્યા દે મન ધુપ જાણ. બાણી ધોંદી હૈ, બાણી પાક પવિત્ર કરતી હૈ, બાણી નિર્મલ કરતી હૈ. વધ તો વધ બાણી પડની ચાહીદી હૈ. ગુરસિખાં દી ગુરમુખાં દી સંગત કરની ચાહીદી હૈ. ચા ઉજુપ